0: કહેવાય. ઇરમાને દિવારા માથે માટી ઓર ગોંદ્ર મિશ્રણું સુંદર આકૃતિયા ઉકેર્યા કરે ઓર ઉણ માયને છોટા છોટા કાંચ આભલા જોડ્યા કરે ઓર આ કલા જો હે ઘરની સુંદરતાને તો બઢાવે હે સાથ સાથ અહીંયાને ઠંડા ભી રાખને રો કામ કરે.
1: બિલકુલ આપકી જો સહી બાત હે મમતાજી, ઠંડા રહ્યા કરે. આપણને ટી અગર આપા પશ્ચિમી રાજસ્થાન સામે જવા તો આજ ભી ઝૂંપડા દેખને મિલે ઓર આણી દિવારા વગેરે લીપ્યોડી હે તો

0: સખિયા, આપણે ઘણગોર કાર્યક્રમ રો ટેમ વેગો હે પૂરો, આ ઘડી આપણ ઇશારો કરી હે કે અબ આપણ લેલા સખિયા શીખ મમતાજી, તો આપણી સખી મંજુ ચારણ
1: ઓર મમતા રાજ પુરોહિતને દેરાઓ શીખ
0: ચાલા રામ રામ.

0: રાજસ્થાની લોક ગીતાર લોક બચનારો અહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ અ ઈમેલ માણે કનાયો હે સાદુલ શહેર જિલ્લા શ્રી ગંગાનગર સું લિખણવાળા હે રામકુમાર રેવાડ ચંદ્રકલા રેવાડ અર આણા સગડા સાથી
1: ઓ ઈમેલ આયો હે ગાંવ દુંદાડા સું ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા બુડા મલાણી સું ઓ ઈમેલ આયો હે સુરજારામ બારાસણ અર આણા સાથિયારો
0: બેનીપટ્ટી મધુબની બિહાર સું કલ્પના વાલ્મીકી ઓર મેથિલી વાલ્મીકી ગાંવ જેસલા તહેસીલ ફળોદી સું રાજારામ જંવર અર આણા સાથી ગાંવ બેરાવાસ તહેસીલ ખીમસર નાગોર સું ઓ ઈમેલ આયો હે ભુટ્ટારામ મેઘવાલ સુનિલ મુકેશ ભૂરારામ શોભારામ લાદુરામ મંજુ મોનિકા સુરતા પૂજા ઓર શારદા મેઘવાલ રો
1: પાંડવનગર દોરીમીના સુ ઈમેલ ભેજ્યો હે દેરામ રામ ગોદારા
0: ઓ કાગદ માણે કને આયો હે ગાંવ તાપુ તહેસીલ ઓસિયા સુ લિખ્યો હે સંતોકારામ મેઘવંશી પટકુ ધીરુ અશોક ભાટી કુસુમ ભાટી આરતી એલચી બિદકી ભાટી લાખારામ ભાટી દિલીપ પાર્વતી દિવ્યા અર આણા સગળા ઘરાળા ગાંવ ખીંદાસર સું ઈમેલ ભેજ્યો હે કાનારામ ચૌહાન સુખારામ શ્યામ સુંદર અર તપસ્યા ખારિયા ખુર્દ આડેલ બાડમેર સું કમરારામ સતીશ સારણ સારો દેવી અર ચંદ્રિકા
1: ગાંવ કંટાળિયા સું ભીખારામ મૌર્યા સીતાદેવી મૌર્યા વિજય પ્રકાશ ગોમતી માણકચંદ મંજુદેવી જયેશ અર મનીષ મૌર્યા ખીંસર નાગોર સું કલ્યાણમલ પ્રભુરામ વંશીલાલ હેમારામ શોભારામ મૌર્યા અર આણા સગળા સાચી
0: ગાંવ મેલાણા સું છેલારામ મેઘવાળ રવિન્દ્ર દેવેન્દ્ર અનિતા અર ફૂલીદેવી મેઘવાળ તો સાથિયા સુણા આપ સબારી પસંદ માતે આ રચના

રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ગાંવ ચાપાસર સું પ્રેમકુમાર પ્રજાપતિ આદુરામ પ્રજાપત રાધા પ્રજાપતિ લાછા પ્રજાપતિ લીલા કુમારી સંતોષ કુમાર કોમલ પ્રજાપતિ અર આણા સગલા ઘરવાળા ઓ કાગદ આયો હે ગાંવ જેસલા સું લખ્યો હે ફૂલારામ થોરી શિવલાલ થોરી હરચંદરામ થોરી મલ્લુરામ થોરી ઓમ પ્રકાશ ફોજી દિનેશ સંતોષ અર્જુન રામ કરીર આર રેશમા રામ ફોજી ચાલ કલા પંજાબ સુ અમરજીત બંગા પરમિંદર બંગા રાજા બંગા કુલવિંદર કૌર અંબા ચહલ રૂપલાલ બંગા માને ઈમેલ ભેજ્યો હે આગલો કાગદ હે ગાંવ છાપલા સુ માંગીલાલ સીતારામ સુરેન્દ્ર કુમાર ખુશ્બુ અર વિદ્યા દેવી વીરેન્દ્રસિંહ ઉદાવત હિંમતસિંહ મેઘરાજ પુષ્પેન્દ્રસિંહ મનોહરસિંહ નરેન્દ્રસિંહ હિમાંશુ વીર બહાદુરસિંહ ભરતસિંહ અર સગળો ઉદાવત પરિવાર માને ઈમેલ ભેજ્યો હે જસવંતાબાદ નાગોર દુર્ગ છત્તીસગઢ સુ માને ઈમેલ ભેજ્યો હે ડોમન ઠાકુર સુમન ઠાકુર મિથલેશ તારની સૂરજ જ્યોતિ આર બાબુ રયાંશ ઠાકુર ઓ ઈમેલ આયો હે ગાંવ કુંદનપુરા બાડમેર સુ જગદીશ સુમરા મોહનલાલ નરેશ કુમાર નિંબારામ આર આણા સગલા ઘરવાળા મદનલાલ ઝુરિયા ગજેન્દ્ર શિલ્પા મનપ્રીત હેમલતા ઝુરિયા આર આણા ઘરવાળા માને ઈમેલ ભેજ્યો હે છીડિયા બાવડી જોધપુર સુ પટેલ નગર મલોટ પંજાબ સુ રમેશ કુમાર જાજોરિયા ગીતારાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા અર બેબી આરજુ જાજોરિયા માને કાગદ લખ્યો હે આપ સબરી ફરમાઈશ માતે સુણો આ રચના.